Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chio maramamo masio benu ane bayo. Radio par hum barwawara. Medium wave 1548 par. Internet ane satellite par hum barwawara. Radioislam.co.za par. DSTV channel 826. Free to air satellite decoder. Ane Radio Islam app par hum barwawara ne bhi. Mara khub khub salam. Ummi che ke tame hara che. Majama che. Ane tamari tabiat hari che. Alhamdulillah mari tabiat hari che. Ane aje tamara mate ek saras program tayyar karilu che. Dar with you. Aje inshallah apre Nabi Muhammad sallallahu alaihi wasallam na barama vat karvana che. Ane tamune khabar che ke dar varas jyare Rabiul Awwal no mahino chalu thai to mane Nabi Muhammad sallallahu alaihi wasallam na barama vat karvanu bo game. Ane inshallah prabadhane કઈને કઈ શીખવાનું મળે અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માટે આપણું મોહબ્બત બી વધે ઇન્શાઅલ્લાહ તો આરામથી બેહો આજે આપણે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં વાત કરવાના છે ઇન્શાઅલ્લાહ પછી તમારા માટે બે ત્રણ કફ રેમેડીઝ છે ખાંસી માટે રેમેડીઝ છે હોમ રેમેડીઝ તો એના માટે જરૂર પેન ને પેપર રેડી રાખજો મને ખબર આ ઠંડી બહુ ઉઠી સાઉથ આફ્રિકામાં લાસ્ટ વીક ખસી ઠંડી પડેલી છે અમરે તો તેનાથી કેટલા લોકોને ચેસ્ટ પ્રોબ્લેમ ખાંસી કફ ચાલુ થયેલું છે તો એના માટે જરૂર સાંભળજો હોમ રેમેડીઝ છે આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નથી

અલ્હમ્દુલિલ્લાહ, રબીઉલ અવ્વલનો મહિનો ચાલુ થઈ ગયો અને એનો મતલબ છે કે 6 મહિનામાં ઇન્શાલ્લાહ રમદાન બી ચાલુ થઈ જાય. અલ્લાહુમ્મા બલ્લિગના રમદાન. અલ્લાહ તારા પર બધાને જીવતા રાખે રમઝાન જોવા માટે. આમીન. તો રમઝાન 6 મહિના પર છે અને ઇન્શાલ્લાહ અમારે રબીઉલ અવ્વલનો મહિનો છે, તો આપણે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં વધારે શીખવાના છે. હવે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણા નબી છે અને આપણને ખબર છે કે આપણે ટ્રુ બિલીવર નિમલે જ્યાં લગીને આપણે આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ટ્રુ લવ ની કરે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કેવી રીતે આપણથી લવ કરાય, કેવી રીતે આપણથી વધારે મોહબ્બત કરાય, જ્યારે આપણે ઇવનને જોયેલા બી નહીં, એ લોકો ઇવન હાથે ટાઈમ હોની સ્પેન્ડ કર્યા, આપણાથી ઇવનના લાઈફના બારામાં, ઇવનના બારામાં શીખાય. જ્યારે આપણે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં વધારે શીખવું, ઇવન સીરતના સીરત પઢવું અને ઇવનની લાઈફ સ્ટોરી બરાબર પઢવું અને વાંચવું અને શીખવું, તો આપણું લવ ફોર હિમ ઇન્ક્રીઝ થાય. કેમકે પછી આપણને માલમ પડે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલી કુરબાની કરેલી છે આપણા માટે અને કેટલી મહેનતથી આપણે આ દીન આપણા માટે આ દીન લાવેલા છે અને આપણને ઇન્શાલ્લાહ ઇવનના ઝરીએ કામયાબી મળે દુનિયામાં બી અને આખિરતમાં બી. આમીન. તો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની લાઈફ સ્ટોરી આપણે શીખે, આપણે મદ્રેસામાં શીખે, કોઈ વખત બયાનમાં શીખે, કોઈ લોકો કિતાબ વાંચે અને ધ ઇવેન્ટ્સ ઓફ હિઝ લાઈફ આપણે શીખે. ઇવનના મા બાપ કોણ હતા, કેટલી ઉંમરમાં ઇવને વહી મળેલી, કુરાન રિવીલ થયેલું, આ બધી વસ્તુ આપણે શીખેલા છે. આજે આપણે શીખવાના છે કે ઇવન કેવા દેખાતા. હવે આપણને ખબર છે કે કેથે બી દુનિયામાં ઇવનનો કેથે તસવીર નથી, ની પેઇન્ટિંગ, ની ફોટો, એવું કંઈ નથી કેથે દુનિયામાં. એટલે અમરેના જમાનામાં કોઈને ખબર નથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક્ઝેક્ટલી કેવા દેખાતા. પણ જે સહાબાએ ડિસ્ક્રાઇબ કર્યું છે તેનાથી આપણને અન્ડરસ્ટાન્ડિંગ મળે તે ઇવન કેવા દેખાતા. કતાદા રહમ રહીમહુલ્લા કે અલ્લાહે કોઈ બી નબીની ભેજેલા છે બ્યુટિફુલ વોઇસ અને બ્યુટિફુલ ફેસ વગર. તો કટાડા કે બધા નબી અલ્લાહ તાલા મોકલાયેલા, એ લોકો પાસે હસીન ચહેરો અને અવાજ બી. હવે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં આપણે જોઈ તો સહાબા કે એ લોકોએ કોઈ બીજાને કે કોઈ બીજું વસ્તુને નહીં જોયું જીવન કથા વધારે ખૂબસૂરત હતું, ઇસ્લામ પહેલા અને ઇસ્લામ બાદ બી. અને આપણે નોટિસ કરે દુનિયામાં કોઈ લોકો બહુ ખૂબસૂરત હોય, બ્યુટિફુલ હોય, હેન્ડસમ હોય, પણ અંદરથી એ લોકોનું અખલાક ખરાબ હોય, કદાચ એ લોકોના સર્ટન ટ્રેટ્સ ખરાબ હોય. પણ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બહુ અલગ ઉઠા. હા, ઇવન બહારથી બહુ ખૂબસૂરત ઉતા, પણ અંદરથી અલ્લાહ તાલા ઇવનને તારીફ બી કરેલી છે કે ઇવન વધારે ખૂબસૂરત ઉતા અંદરથી બી. સુબહાનલ્લાહ. તો ઇન્ટરનલ અને એક્સટર્નલ બ્યુટી. સુબહાનલ્લાહ. અબ્દુલ્લા ઇબ્ન રવાહા રદિયલ્લાહુ અન્હુ એક વખત કહ્યું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અગારી, ઇવન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અગારી ઉતા ત્યારે ઇવન એક્સપ્લેન કરેલું, ડિસ્ક્રાઇબ કરેલું ધ પ્રેઝન્સ ઓફ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કંઈ કહ્યું બી નહીં અને ઇવન અગારી કંઈ ઉઠું બી નહીં, પણ તો બી આપણાથી દેખાય કે ઇવન અંદર કેટલી ખૂબસૂરતી છે. સુબહાનલ્લાહ. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કંઈ કહ્યું બી નહીં અને કંઈ ઇવનના અઘારી ઉતું બી નહીં, પણ તો બી આપણથી દેખાય કે ઇવનના અંદરથી કંઈ બહુ ખૂબસૂરતી છે. સુબહાનલ્લાહ. અને કેટલા કિસ્સા તમે વાંચે તો તમને શીખવાનું મળે, કેટલા કિસ્સા છે કે લોકો મુસલમાન બની ગયેલા, એ લોકો ઇમ્બ્રેસ્ડ ઇસ્લામ બસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોઈને, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોઈને એ લોકો ઇસ્લામ
accept kari rela. Example che Abdullah ibn Salam radhiyallahu even head rabbi uta Madina ma ane Nabi sallallahu alaihi wasallam ta hijrat pilla gil hijrat pilla Madina ma Nabi sallallahu alaihi wasallam hijrat pilla Abdullah ibn Salam ta head rabbi uta rabbi itle Jewish priest ane jere Nabi sallallahu alaihi wasallam Madina gela hijrat karine Madina arrived thya to even pote Abdullah ibn Salam rabbi ne malva gela ane Abdullah ibn Salam ne Nabi sallallahu alaihi wasallam nu bolvanu bhi ni hambarva padyu even already jani gya ke aa manas bo sincere che bo hacho che hacha manas che truthful che ane even kelu ke main bas even no chehro joyo ane mane khabar padi ke ke aa jhutha manas nu chehro nimle subhanallah ane kitla bija explanation bhi che nabi sallallahu alaihi wasallam nu physical beauty physical appearance na barama kitla hadith ma bhi che ke nabi sallallahu alaihi wasallam ne keva ma avelu che ke even chand katha vadhare sundar uta vadhare khubsurat uta ek hadith ma che ke nabi sallallahu alaihi wasallam pahe itlo haru appearance uto itla hara dekhata even nu even na chehra par itlo noor uto ane even itla khubsurat uta jivo ke અંધાર રાતમાં ફૂલ મૂન હોય તેવું સુબહાનલ્લા હવે કોઈ કે થે આપણે ટ્રાવેલ કરી રહેલા હોય ડેઝર્ટમાં દરિયામાં અને ડાર્ક નાઇટમાં આપણે જોઈ ફૂલ મૂન તો આપણથી ફૂલી અન્ડરસ્ટેન્ડ કરાય આપણને ફૂલી સમજ પડે આ કેવો ડિસ્ક્રિપ્શન છે ફૂલ મૂન કેટલું ખૂબસૂરત લાગે ઇન ધ ડેઝર્ટ ઇન ધ ઓશન એવું તો તેવી રીતે અનસ ઇબ્ને માલિક રઝિયલ્લાહુ અન્હુ એક વખત કહેલું કે એક રાત હું કોશિશ કરતો હતો કે હું ચાંદ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચહેરાને કમ્પેર કરું અને મેં પછી પોતાને પૂછવા લાગ્યો કે બેઉમાંથી કયું મો રેડિયન્ટ મો ખૂબસૂરત અને વિચાર કરીને મને એવું લાગ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો વધારે ખૂબસૂરત છે વધારે રેડિયન્ટ છે જેવું કે ફૂલ મૂન ઇન ધ ડેઝર્ટ સુબહાનલ્લાહ તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો બસ ખૂબસૂરત નહીં હતું પણ કેપ્ટિવેટિંગ જ્યારે આપણે ફૂલ મૂનને જોઈ તો આપણે બસ એમ જ ગ્લાન્સ નહીં કરે આપણે જોતા રહી આપણે એની બ્યુટીને બરાબર જોઈ કે ઓ કેટલું ખૂબસૂરત લાગે અને આપણે થોડીક વાર મેઝમરાઇઝ થઈ જાય તેવી રીતે લોકો કેપ્ટિવેટેડ થઈ જતા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોઈને બીજું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ માશાલ્લાહ અલ્લાહ તાલાએ બહુ ખૂબસૂરતીથી બનાવેલા બરાબર બેલેન્સ્ડ ઉટા ઇક્વલ ઇવન કેરેક્ટરિસ્ટિક્સ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઇવનના ઉટા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇવનના બોડી પર બધું પરફેક્ટલી શેપ્ડ એન્ડ ફેશન હતું ઇવન બહુ ઊંચા નહીં હતા પણ શોર્ટ બી બહુ નહીં હતા ઇવનનું સ્કિનનો રંગ બહુ લાઇટ બી નહીં હતું પણ ડાર્ક બી બહુ નહીં હતું અને ઇવનના પાસે બ્રાઇટ સ્કિન કલર હતું ઇવનનું સ્કિન કલર બહુ ધોરું બી નહીં હતું પણ બ્રાઇટ હતું ઇવનનું ફેસ બહુ રાઉન્ડ નહીં હતું પણ બહુ લાંબુ બી નહીં હતું થોડુંક વધારે લાંબુ બહુ રાઉન્ડ નહીં પણ બહુ લાંબુ બી નહીં હવે તમે વિચાર કરો તમે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અગાડી ઊભી રહેલા હોય અને તમને મોકો મળે કે તમે ડાયરેક્ટલી ઇવનના ચહેરોમાં જોઈ તો પહેલું તમને શું નોટિસ થાય ઉમ્મે માબાદ રઝિયલ્લાહુ અન્હા કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આંખ બહુ પરફેક્ટ ઉઠા ઇવનના આંખના અંદરમાં વ્હાઇટ ભાગ એક્સ્ટ્રીમલી વ્હાઇટ ઉઠું અને ઇવનના પ્યુપિલ્સ એક્સ્ટ્રીમ ઇન્ટેન્સ બ્લેક કલર ઉઠા ઇવનના આઈલાશીસ બી એટલા લાંબા ઉઠા કે કોઈને એવું લાગે
કેવને એમાં કોલ લગાડેલા છે, સુરમા લગાડેલો છે, અને ઇવનના આંખ હંમેશા લીલા ઉતા આહુ હાથે ટીયર્સ હાથે, પણ એ ટીયર્સ નીકળતા નહીં, બસ ઇવનના આઈઝ મોઇસ્ચર હાથે શાઇન થતા. ઇવનના પાસે થીક અને કર્વડ આઈબ્રાઉઝ ઉતા, પણ ઇવન આઈબ્રાઉઝના વચ્ચે થોડું ગેપ ઉઠું તો સેપરેટેડ રહેતા, અને આ સેપરેશનમાં બિટવીન ધ આઈબ્રાઉઝ બહુ નૂર શાઇન થતું. ઇવનના પાસે પ્રોમિનન્ટ ફોર હેડ ઉઠું, જેના પર એક વેન વધારે નોટિસ થતું જ્યારે ઇવન નારાજ ઉઠા. ઇવનનું નોઝ ફ્લેટ નહીં ઉઠું અને બહુ પોઈન્ટી બી નહીં ઉઠું, પણ પરફેક્ટલી સ્લોપ્ડ ઉઠું, અને ઇવનના નાક પરથી બી એક સ્પેસિફિક મુબારક શાઇનિંગ લાઇટ ઉઠું એના પર, જે કોઈ જોઈ તો વિચાર કરે કે આ કેટલું કેટલું બ્યુટિફુલ છે. અને બીજું કે કોઈ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના કરીબ આવે તો એ લોકો જોતા કે એવાનું નાક પર ગ્લિમર ઓફ લાઇટ ઉઠું, તો કોઈ વખત દૂરથી લાગતું કે નાક એવાનું વધારે મોટું છે, પણ આપણે નિયર જાય ક્લોઝ જાય તો દેખાય કે આ ઇવનના નોઝ પછી એક ગ્લિમર ઓફ લાઇટ શાઇન થતું, જેનાથી એવું લાગતું કે ઇવનનું નાક વધારે પ્રોમિનન્ટ છે. પછી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના દાંત, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે મોરું ખોલતા બોલવા માટે ત્યારે ઇવનના દાંત દેખાતા, અને નબી સહાબા એક્સપ્લેન કરે કે ઇવનના દાંત એઝ વ્હાઇટ એઝ હેલ સ્ટોન ઉઠા અને બરાબર હીડા, સ્ટ્રેટ અને અલાઇન્ડ. હવે આ કંઈ સરપ્રાઈઝનું માત્ર નિમ લે, કેમ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને ખબર હંમેશા મિસવાક હાથે એટલીસ્ટ 5 times અ ડે ફોર ધ નમાઝ ઇવન ઇવનના દાંત મિસવાક હાથે સાફ કરતા, અને આપણને ખબર છે કે મિસવાકથી આપણા ટીથ વ્હાઇટ બી રહે, ડોરા રહે. તો ઇવનના દાંત, ઇવનના દાંત બધા હું કહે જ્યારે બધા ઓલ ટુગેધર ક્રાઉડિડની ઉઠા અને બહુ જોઈન્ટ ટુગેધર બી ની ઉઠા, બલકે દરેક દાંતના વચ્ચે એક નીટ સેપરેશન ઉઠું, ફાઇન એન્ડ ઇવન લાઇન ઓફ સેપરેશન દરેક દાંતના વચ્ચે ઉઠું. ઇવનનું માઉથ વાઇડ ઉઠું, અને ઇવન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને ખબર છે કે કંઈ બી કહેતા તો ક્લિયર અને ક્રિસ્પ તરીકો કહેતા, ઇવન બોલતા તો બહુ ક્લિયર અને ક્રિસ્પ બોલતા, સુબહાનલ્લાહ, અને દરેક શબ્દો ઇવન આસાનીથી પ્રોનાઉન્સ કરતા અને બધાથી આસાનથી સંભળાતું બી. ઇવનનો અવાજના બારામાં કહેવામાં આવેલું છે કે ઇવનનો અવાજ મુબારક અવાજમાં એક બ્યુટિફુલ મેલોડિયસ રિધમ ઉઠું, જેમાં એક નેચરલ એકો બી ઉઠું, સુબહાનલ્લાહ. પછી ઇવનના બાલ, બીજું બધું જેવું ઇવનના બાલ બી પરફેક્ટલી બેલેન્સ ઉઠા, બહુ હીડા બી નહીં ઉઠા અને બહુ કર્લી બી નહીં ઉઠા, વેવી હેર ઉઠા. અને કયું વખત નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવનના બાલ કાન લગીન ઉઘવા દેતા, ઇયરલોબ્સ લગીન, અને કોઈ વખત ઇવનના બાલ શોલ્ડર્સ લગીન ઉઘવા દેતા. પણ આપણને ખબર છે કે હજ અને ઉમરા વખત ઇવનના બાલ શેવ કરતા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે સિક અને ફૂલ દાઢી બી ઉતી, જે ઇવન રેગ્યુલરલી કોમ કરતા અને એને હાચવતા બી, અને ઇવનની જિંદગીમાં વધારે ઇવનના દાઢીના બાલ પૂરા કાળા ઉઠા, પણ જ્યારે ઇવન ગુજરી ગયેલા તો સહાબાએ એક રેન્જ ઓફ બાલ એ લોકોને મળેલા, અબાઉટ 14-20 ગ્રે હેર્સ ઇવનના માથામાં અને દાઢીમાં. અને
માશાલ્લાહ જોવા જાય ઇવન ગુજરી ગયેલા ત્યારે ઇવન 63 યર્સ ઓલ્ડ હતા અને કેટલા ઓછા દોરા બાલ ગ્રે બાલ ઇવનના માથા અને દાઢીમાં હતા ફોર ધીસ એજ સુબહાનલ્લા અમરે આપણે જોઈ 60 યર ઓલ્ડ 63 નેવર માઇન્ડ 60 30 40 યર ઓલ્ડ પાસે બી કેટલા દોરા બાલ માશાલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બાલ વધારે કાળા જૂટા ગુજરી જવા પછી સહાબાએ અબાઉટ 14 to 20 ગ્રે હેર્સ કાઉન્ટ કરેલા ઇન ટોટલ અને વધારેમાં આ બાલ વ અંડર હિઝ લિપ્સ અને સાઇડ બર્ન્સમાં નબી સહાબાએ એમ બી નોટ કર્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેલથી ઇવનના બાલ હાચવતા અને એ તેલથી ગ્રે હેર્સ બહુ દેખાતા બી નહીં પછી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું ગરદન લાંબુ બ્યુટીફુલ અને એલિગન્ટ હતું જેવું કે ગઝેલનું નેક હોય તેવું સ્લેન્ડર બ્યુટી હતું એના પર ઇવનના શોલ્ડર્સ ચેસ્ટ અને આર્મ્સ સ્ટ્રોંગ અને બ્રોડ હતા અને અન્ટિલ ઇવનના મોટ વખત ઇવનનું પેટ નહીં નીકળતું બિયોન્ડ હિઝ ચેસ્ટ એનો મતલબ કે ઇવનના પાસે આખી લાઈફમાં સ્ટેબલ વેટ ઉઠું અને ફિટ ઉઠા ફિટનેસ ઇવનનું બહુ સારું ઉઠું અમરે આપણે જોઈ આપણી શું હાલત લેડીઝ એન્ડ મેન આપણે એવી લાઈફ જીવતા છે એવું ખાતા છે ની ફિટનેસ આપણું પેટ બી નીકળી આવેલું હવે તો નલ્લા નલ્લા પોયરાઓનું બી પેટ નીકળી આવે સુબહાનલ્લા અલ્લાહ માફ કરે તો આપણાને બી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પખન કોશિશ કરવું જોઈએ કે આપણે સ્ટેબલ વેટ મેન્ટેન કરે અને ફિટ રહે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું ફેસ એટલે દાઢી અને માથાના ઇલાવા ઇવન બદન પર બીજા બાલ બોની ઉટા ઇવનના ચેસ્ટ પર થીન લાઇન ઓફ હેર ઉટું અપ ટુ હિઝ નેવલ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવનનું ડિસ્ક્રિપ્શન હતું કે ઇવનના પાસે લાર્જ અને વેલ ડિફાઇન્ડ લિમ્સ ઉટા એટલે ઇવનના બોન્સ મોટા ઉટા હેન્ડ્સ અને ફીટ બી મોટા ઉટા અને ઇવનના પાસે લાર્જ અને પરફેક્ટલી રાઉન્ડ કાલ્વ્સ ઉટા અને ઇવનના હીલ્સ પર કંઈ બી વજન નહીં હતું ઇવનનું લોઅર બોડી એટલું સ્ટ્રોંગ હતું કે ઇવનથી આસાનીથી જાનવર પર ચરી જવાતું વિધાઉટ ધ યુઝ ઓફ અ સાડલ તો જ્યારે ઇવન ઘોડા પર કેમલ પર કંઈ બી જાનવર પર ચડવા પડતું ફોર ટ્રાવેલિંગ આસાનીથી ઇવન ચરી લેતા વિથ ધ સ્ટ્રેન્થ ઇન હિઝ લોઅર બોડી સુબહાનલ્લા એટલે લોકો તમે જોજો એક્સપ્લેનેશન છે કે હસન રઝિયલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પખન ડિસ્ક્રાઇબ કરેલા છે ઇન હિઝ અપર બોડી મીનિંગ ઇન ટર્મ્સ ઓફ બ્યુટી અને હુસેન રઝિયલ્લાહુ અન્હુ ઓન ધ અધર હેન્ડ એમ કે ઇવનના નાના જેવા ઉતા કેમ કે ઇવનનું લોઅર બોડી સ્ટ્રક્ચર બહુ સિમિલર હતું અને એટલે કેમ કે હુસેન રઝિયલ્લાહુ પાવરફુલ વોરિયર ઉતા અને ભલે ઇવનના સાઇઝ અને સ્ટ્રેન્થ ઓફ લિમ્સ જુદા ઉતા અનસ ઇબ્ન માલિક રઝિયલ્લાહુ અન્હુ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના લિમ્સ સ્મૂધ ધેન સિલ્ક ઉતા કે પાણી એના પરથી સ્લાઇડ ઓફ થઈ જતું સુબહાનલ્લા તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના લિમ્સ ઇવન આર્મ્સ લેગ્સ એટલા સ્મૂધ ઉતા કે સિલ્કના પખન કે પાણી એના પરથી બસ સ્લાઇડ ઓફ થઈ જતું નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે એક નેચરલ બ્યુટિફુલ સેન્ટ ઉઠો ઇવનના પાસે નેચરલ બ્યુટિફુલ ફ્રેગરન્સ ઉઠું અને જ્યારે ઇવનને પસીનો થતો તો એ પસીનો બી એક એલિગન્ટ પરફ્યુમ જેવું મગમગતું સુબહાનલ્લા અને જે લોકો ઇવનના હાથે આઠ શેક કરતા સલામ કરતા હેન્ડ શેક કરીને તો એ લોકો બધા ગવાહી દે કે એ ખૂબસૂરત સ્મેલ એ લોકોના હાથ પર કેટલા દિવસ માટે રેટું સુબહાનલ્લા અને ઇવનના મોરામાંથી એક બહુ પ્લેઝન્ટ બ્રેથ નીકળતો કોઈ ઇવનને જોતા દૂરથી તો એ લોકો ગવાહી દેતા કે ઇવનનો અપિયરન્સ એ લોકોને
બહુ સ્ટ્રાઇકિંગ લાગતું, સુબહાનઅલ્લાહ. અને જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ લોકોના નજદીક આવતા, કોઈના નજદીક આવતા કે ઇવનનું ખૂબસૂરતી એટલું મુબારક હતું, અલ્લાહ તાલી એટલી ખૂબસૂરતી ઇવને આપેલી કે કોઈથી ઇવને ડાયરેક્ટલી જોવાતું બી નહીં, સ્ટેર નહીં કરાતું. અલબર્રા એ કહે કે એક રાતના ઇવને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જોયેલા, અને આ દિવસે ઇવન એક લાલ યમની જબ્બો પહેરલો હતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને આ કપડામાં જોઈને અલબર્રા કહે કે મેં કઈ બી આટલું ખૂબસૂરત નહીં જોયેલું છે જેવું કે તે રાતના મેં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જોયેલા. અને સિમિલરલી અબુ હુરેરા કહે કે જ્યારે હું નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જોતા તો ઇવનનું બોડી એટલું પરફેક્ટ ઉડતું, જાણે કે સિલ્વરથી મોલ્ડ કરી લોટું તેવું. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું મોસ્ટ ફેમસ વસ્તુ હતું ઇવનનું સ્માઈલ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લોકો જાણતા કે ઇવનના ફેસ પર હંમેશા એક સ્માઇલ ઉતર, ઇવન ખુશીમાં ઉતર કે ગમમાં ઉતર, ઓલવેઝ ઇવનના ફેસ પર એક સ્માઇલ રહેતું, સ્મોલ સ્માઇલ રહેતું. એના બારામાં કાબ ઇબને માલિક કહે કે જ્યારે ઇવન નબી સલ્લલ્લાહુ વસલ્લમ ખુશીમાં ઉતર, ગુડ મૂડમાં ઉતર, તો ઇવનનો ચહેરો વધારે ખૂબસૂરત થઈ જતું, વધારે રેડિયન્ટ થઈ જતું. પણ આપણે હવે વિચાર કરે કે કેવી રીતે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા સ્માઇલ કરતા રહેતા. જ્યારે આપણને ખબર હતું કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને લાઈફમાં કેટલી દુઃખ ઉતી, કેટલું ગ્રીફ ઇવને એક્સપિરિયન્સ કર્યું, તો આપણે વિચાર કરે કે કેવી રીતે ઇવન સ્માઇલ કરા કરતા, ઇવન લાઈફમાં આરામ બી નહીં કરતા, હંમેશા બિઝી રહેતા, અને ઇવનના પર કેટલો મોટો બોજ હતો કે ઉમ્મતને ઉમ્મતની હિફાઝત કરવાની છે, ઉમ્મતને હિદાયત આપવાની છે. તો આના બારામાં આપણે વિચાર કરે, અલ્લાહ તાલા કુરાન શરીફમાં બી એક્સપ્લેન કરે આના બારામાં કે કોઈ લોકો એવા આપણને દેખાય કે બહુ હારા છે, કંઈ બી પ્રોબ્લેમ્સ એ લોકો પાસે નથી, પણ એનું કારણ છે કે એ લોકોને આવરે કેવી રીતે એ લોકોના બર્ડન્સ, એ લોકોના પ્રોબ્લેમ્સ એ લોકો હેન્ડલ કરે. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ એક બ્યુટિફુલ એક્ઝામ્પલ છે એના બારામાં કે ઇવનના લાઈફમાં કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી, કેટલી કમિટમેન્ટ, કેટલો ડિફિકલ્ટી, કેટલા ટ્રાયલ્સ, અને તો બી ઇવન સ્માઇલ કરતા, કેમ કે ઇવનને આવડતું હાઉ ટુ સ્ટે કામ ઇન ધ પ્રોબ્લેમ અને હાઉ ટુ હેન્ડલ ધ પ્રોબ્લેમ, સુબહાનઅલ્લાહ. તો આપણને ખબર છે કે સ્માઇલ કરવાનું એક સદકા છે, ઇટ્સ અ એક્ટ ઓફ ચેરિટી. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ સદકા પરમાને બધા હાથે સ્માઇલ કરતા, સદકા પરમાને એ લોકોને ઇવનના ઉમ્મતીને સ્માઇલ કરાવતા, એ લોકોને ખુશી દેતા. પણ હાથે હાથે એકલા ઉતર ત્યારે ઇવન ખૂબ રડતા અલ્લાહના આગારી, ખૂબ રડતા કે અલ્લાહ ઇવનની ઉમ્મતને કામયાબી દે, ઉમ્મતને ખુશખબરી દે. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ બે ક્વોલિટીઝને કમ્બાઈન કરતા કે એક ફાઈવન ઉમ્મતને દેખાડતા કે હું ખુશ છે અને મને તને તારા હાથે મને સ્માઇલ કરું છે, કેમ કે આ સદકા છે, મને મારા ઉમ્મતીને ખુશી દેવું છે. તો એના માટે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉમ્મતીને ફિકર કરતા, આપણને ખુશ રાખવા માટે, સહાબાને ખુશ રાખવા માટે સ્માઇલ કરતા, પણ હાથે હાથે ઇવન આપણા માટે રડતા બી, દુઆ બી બહુ માંગતા અલ્લાહ અગારી કે અલ્લાહ તાલાએ મારી ઉમ્મતને કામયાબી દેવો, સુબહાનઅલ્લાહ. તો આ છે ધ ઇન્ટેન્સ લવ ફોર ધ ઉમ્મા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેટલું મોહબ્બત, કેટલી મોહબ્બત કરતા આપણાને, કેટલી ફિકર રાખતા આપણી કે ઇવન
ઉમ્મતમાં ઇવનના કથા કોઈ વધારે સ્માઇલ નહીં કરી લેવા હે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધા હાથે સ્માઇલ કરતા, કોઈ બી નહીં મળે ઉમ્મતમાં જે એટલું સ્માઇલ કરતા, અને હાથે હાથે કોઈ બી નહીં મળે જે અલ્લાહના આગાડી ઉમ્મત માટે વધારે રડેલા છે જેવું કે આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. તો સુબહાનલ્લાહ, આટલે આપણે સ્ટોપ કરે આપણને શીખવાનું મળ્યું માશાલ્લાહ, કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેવા દેખાતા, ઇવન આઉટર બ્યુટી, ઇનર બ્યુટી, અને છેલ્લે કેટલું બ્યુટિફુલ કે ઇવન હંમેશા સ્માઇલ કરતા અને એકલાવતા ત્યારે અલ્લાહના આગાડે ખૂબ રડતા બી આપણા માટે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણથી આજે લઈ જવાય, કે બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય, કોઈ આપણને દેખાતો હોય કે બહુ ખુશ છે, હાપી છે, એવું નહીં સમજવું જોઈએ કે બધું એને લાઈફમાં સ્મૂથ સેલિંગ છે. એના લાઈફમાં બી કદાચ ટેસ્ટ હોય, પણ એ હેન્ડલ કરતા છે અને સબર કરતા છે સુબહાનલ્લાહ. અને યાદ રાખવું જોઈએ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને કેટલા લવ કરતા, કેટલો લવ કરે એ બસ આપણી ફિકર રાખતા, આપણા માટે રડતા, આપણા માટે દુઆ કરતા, આપણા આપણી કામયાબી માટે દુઆ કરતા. અલ્લાહ તાલા આપણને તોફીક દે કે આપણે બી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પકડ ગુડ કેરેક્ટર લાવે, અને અલ્લાહ તાલા આપણને તોફીક દે કે કિયામતના દિવસ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણા માટે ઇન્ટરસીડ કરે અને આપણાને બી ઇવન મુબારક ચહેરો જોવાનો મોકો મળે.

Chalo, aje tamara mate few home remedies for cough che, ane a tasty bhi che. To e uni ke a kadwa medicine, ne pachi bachao bhi ni pia mange. Pelu che pineapple juice for a cough. Mixture ma tamune ek pineapple juice jo hai, 1.5 tablespoon honey, pinch of salt, pinch of black pepper powder, ne a badhi vastu tame mix karo, pineapple juice, honey, salt and pepper. Ane ina char bag karvana, a 4 doses che. To in a day, aprati 4 vakhat apiai. In a fridge ma store kari rakhvanu, jere pianai to karine, pijavanu. Thoruk room temperature thava dejo, ne pachi pijavanu. Tabo, lovely remedy che, tasty. Pineapple juice 1 cup, 1.5 tablespoon honey, pinch of salt and a pinch of black pepper. And in a fridge ma rakhvanu and in a 3-4 times a day piano. Pachi biju che ginger, mint and honey. 3 tablespoon chopped ginger, 1 tablespoon dry peppermint, 1 cup honey and a 4 cup pani. તો પાણીને પોટમાં મૂકીને એમાં આદુ અને મિન્ટ લાખો અને એને ઉકાળો. પછી જ્યારે હાફ ઓફ ઇટ્સ વોલ્યુમમાં રિડ્યુસ થઈ જાય અન્ટિલ હાફ, એને ઠંડુ પડવા દેવો. પછી એમાં હની નાખીને બરાબર મિક્સ કરો અને એને રાખી મેલો ઇન અ બોટલ એઝ અ કફ સિરપ. જ્યારે ખાંસી થાય તો 1 ટેબલ સ્પૂન પી જવાનો. અને આ પરથી આ મિક્સચર ફ્રીજમાં રખાય ફોર અબાઉટ 3 વીક્સ. જ્યારે જુએ એવરી 3 to 4 hours 1 ટેબલ સ્પૂન પી જવાનું. પાછી કેવું, 3 ટેબલ સ્પૂન ચોપ જિંજર, 1 ટેબલ સ્પૂન ડ્રાય પેપરમિન્ટ, 1 કપ હની, 4 કપ વોટર પાણી. પાણીને પોટમાં મૂકો અને એમાં જિંજર અને મિન્ટ નાખો અને એને ઉકાળો. બોઇલ થવા દેવો અન્ટિલ હાફ ઓફ વોલ્યુમ, અન્ટિલ રિડ્યુસ થઈ જાય ટુ હાફ ઓફ ઇટ્સ વોલ્યુમ. પછી ઠંડુ પડવા દેવો. પછી એમાં 1 કપ હની નાખો અને એને મિક્સ કરો. જ્યારે જુએ ત્યારે આ પછી ફ્રીજમાં ટીકાને 1 ટેબલ સ્પૂન પીઆઈ. અને આ હર્બલ મિક્સચર છે તો આ પછી નલ્લા બચ્ચાઓને બી દેવાય, ડોહા લોકોને બી દેવાય. એવરી 3 to 4 hours આપણાથી પીઆઈ. અલ્લાહ તાલા બધાને તંદુરસ્તી દે અને કોઈ બી બીમાર હોય એ લોકોને બી શિફા દે. આમીન. આટલે આપણું ગુજરાતી શો આજે પૂરું થઈ ગયું. સાંભળવા હારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું અને સાંભળવાની મજા બી આવી. દુઆ છે કે અલ્લાહ જે સાંભળેલું છે એના પર અમલ કરવાની તોફીક દે. આમીન. મારું નામ છે સારાભાઈ. સાંભળવા હારું જઝાકલ્લા. પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો અને ત્યાં લગીન તમારી તબિયત હાચવજો, ખુશમાં રહેજો અને મને તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો. ફી અમાનિલ્લા. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાત.